ફાહે એવું રેંગે કી બૈં એકમના નિવાવે ફરદાવે વડાગતે દિં તિમન રસકલાંગે વહીંગે મલાયકતા એકમનાગ અરિહ ફોનુ વીમે આદિ એ મલાયકતા ફુરિહમ ઇન્સાનગે સિફાગા એકમનાય ફાળવીએ.